મહાલ પ્રતિનિધિ અમે જે તે કરવામાં જિલ્લાનું ત્યારે અમે આશા કરું છું કૌશિક અમે મહાલ જિલ્લાનું મહાલ પ્રતિનિધિ અમે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ફંક્શન ગુડાવી રાખી છે એને સ્ટેટ પર હેલ્થ જિલ્લા હેલ્થ ડિસ્ટ્રિક્ટ અમે સૌભાગ્યશાળી અનુભવ કરું છું સર જેહેતુ અમારા માનવ મુખ્યમંત્રી અમારા જિલ્લાનો પ્રશાંતિ અમારા જિલ્લાનું પ્રાથમિકતા વિધિ અગાઉ રાઇટ ફ્રોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એથી અમારા રોડ નેટવર્ક થ્રુ કિંવા રેલ નેટવર્ક થ્રુ રોડ નેટવર્કરે ગરબીન રૂ કેન્જર એક ચાંદી પોલ એક હાઇવે કરાયેલ છે તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફ કરાયેલું છે એટલા બી ડીપીઆર પ્રસ્તુતિ ચાલે છે જે માર્ચ 2027 પછી સર્વું તાપરે તેથી બસ સ્થાપન અમે કર્યું છે રેલવે પાઇ અમારા કેબી જરૂર બધા અમારા રેલવે પાઇ લેન્ડ લોકેશન ઓલરેડી ચાલે છે સેટા બી ખૂબ શીઘ્ર કામ આરંભ હતું લેન્ડ લોકેશન પાર્ટ ઓલમોસ્ટ સારી અસલા કેબી જર નેક્સ્ટ 10 યર્સ પાઇ જો ડેવલપમેન્ટ પ્લાન હોય છે તે પાઇ જો ગોટે ફિઝિબિલિટી સ્ટડી કરાયા છે ઓર તે સ્ટડી પરે અમાર માનવ મુખ્યમંત્રી કોઈ નિર્દેશ થયા કે જો કેન્જર અમાર સબુ સાઈડ રૂ બાયપાસ થઈ રહી છે બટ નેકલા તર બિલ્ડા જો પોસ્ટર છે તે પાઇ બી ગોટે ફોર લેન હાઈવે ટેકવા પાઇ પ્લાન થયા જોટા એટલે લેન્ડ એક્વિઝિશન ચાલે છે બર્ડન માં બી સિમિલરલી ફ્યુચર કો દેખી કે જો એક્સપેન્શન હોય છે મુખ્યમંત્રી ટ્રેનિંગ પાઇ અમે પેલા મને અલગ અલગ કંપની હું છે મહિન્દ્રા હું સ્નાઇડર હું જે ગુજરાત રે બેંગ્લોર રે અને એવમ મુંબઈ વિજય કે ચાકરી કરું સાથે જેથી અમાર ફોકસ રહ્યું છે કે ફર્સ્ટ ઇનિશિયલ ફ્યુ યર્સ પાસે મારે એક્સપિરિયન્સ લે તું તારે એથી સે તાતો મેજો પોતે છોટો એમએસએમઈ ઇન્ડસ્ટ્રી કરતો એવમ અમાર કેન્સર પેલા મનકુ સે ચાકરી પ્રોવાઇડ કરતો ઓર જો હિસાબે અમાર ડેવલપમેન્ટ ચાલી છે અમાર મેગા સ્ટીલ પ્લાન્ટ પટના રે જે પ્લાન એ છે પૂરા પ્રોજેક્ટ પૂરા કો નજર રાખી અમે આશા કરું છું કે ફ્યુચર રે લાર્જ સ્કેલ રે અમાર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી અમે પ્રોવાઇડ કરી પાડી હાયર એજ્યુકેશન ફિલ્ડ રે ની અમાર ગવર્મેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ હો એન્જિનિયરિંગ ફિલ્ડ રે કિંવા ઓએસએમઈ હો સે પાઇ ની ગવર્મેન્ટ રિક્વાયર્ડ ઇમ્પોર્ટન્સ અચ્છી સેટા દેવું છે એ નિશ્ચિત રે માનવ મુખ્યમંત્રી અનાઉન્સ કરેલો 340 ટકાનો અમાર ગવર્મેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ પ્રોવાઈડ કરાવી પોતે મેગા પ્લાન કરાવી સો દેટ ઓન ધ લાઇન્સ ઓફ આઈએસએમ રનબાદ અમર ગવર્મેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ પોતે અપગ્રેડ કરીને નેશનલ ઇમ્પોર્ટન્સ પોતે ઇન્સ્ટિટ્યુટ હોવો પૂરે સહી પાઈ જે 50 કોટી અધિકાર ગેમર તરફનું ટકા દે રહે છે તેથી 200 સેકન્ડ હોસ્ટેલ ઓલરેડી કન્સ્ટ્રક્શન ચાલી છે સેટિંગ સ્ટેડિયમ કનેક્ટિવિટી નજર રાખી મુખ્યમંત્રી બસ સેવા અપગ્રેડેશન કરાયેલ છે અમારા કેન્દ્રજર ટાઉન રે ઇલેક્ટ્રિક બસ નાનો બસ મુખ્યમંત્રી